વિદાળવાશ એ ઉરવાન બાવા લેવી ઉડુતકાય બિમ ગાવા સિરૃત દેને વડિગેમવા રસખલાંગે હમ કશવરું ગિન ગિન ઇમ ફાફ ફુસવા રહીમ વંત ખલગુ કમગા એખલાંગે વડિગેમ્બે.

એવરે નંગ હુટે આ બધા દેમી થી બેન એવી ગોત ગઈ કાલે ફાનુ કે વેરી રસકલા અંગે હાદરતું એવરે ફુદ્દવાને વાદ કમગા એકંતવ્યે.